0: કરલા છે, બે ગાડી ચલાવવા લોકો મિશા કોણ સ્પીડ તાન ચલાવી સાઈટા મિશા નિયમ છે. હા એબે અમે એનએચ સ્થાન જીવું બોલે 60 સ્થાન લે અધિક જીવક નહીં, હાઇવે સ્થાન જીવીશ બોલે 100 લે 80 સ્થાન લે અધિક જીવક નહીં સ્પીડ. આરી કોટ કથા છે, જદી કાર સ્થાને જીવું છે બોલે સીટ બેલ્ટ બાંધવાર છે, ના બાંધલું બોલે હાઇટા કે આરી સમાન ફાઇન સંગે સંગે 1000 ટકા દેવાય. એટા નિયમ છે, જદી નિયમ કે ભાંગી દેશી બોલે સંગે સંગે તાકે ફાઇન પડવાય. આરી કોટ કરવા એબે છોક જગા થાને તમ દફતર વાસ હાઇટી રંગ લાઇટ લાગવા કરદાઈ ઈ પોતા લાઇટ લાગવા હલ્દી લાઇટ લાગવાય લાગવાય કે નહીં
1: ઓય લાકલન તો હરી
0: આઈટમ સાથે જોદી ગ્રીન લાઇટ બોલવાય કચ્છા પુત્રિયા લાઇટ કે ગ્રીન લાઇટ બોલવાય સે ગ્રીન લાઇટ લાગલા બોલે આમી જીવારાય. હા આરી જોદી રેડ લાઇટ બોલે રંગતા લાગી ગેલા બોલે આઈતી થેબાર આછે આમકે જો આઈને કે રહી જીવારાય ગાડી કે બંધ કરી કે રહી જીવારાય.
1: ઓય ઓય ઓય ઓય
0: આઈતા કે જોદી આમ ના સુની કરી જોદી હા જુબે બોલ કરી ખોલેલે આઈતી મિશા સમાન આમકે ડાબુ ફાઇન પડવાય.
1: તાકે કેમ જના પડસી જે કોઈ લસની તી
0: તાકે કાયતા આઈતી સોબુ તો સરકાર કાય કરલા છે આજકાલની સોબુ તો સીસીટીવી કેમેરા મન લગાયલા છે કાય કોણ ગાડી ગલા બોલે તાકે તો સમાન આઈ ભીતર લે બોસી કરી તો દકી કરી તાકે તાર ઘરે તા ચાનલ કરી કરી તાર મોબાઈલ સામે મેસેજ ઉઠી જવું એ
1: કેતે લોકો સબ ખોલાની નહીં કી
0: એમટી છે છે સિગ્નલ જમ્પિંગ કરી દેલા બોલે 1000 ટકા ફાઇન આઈટમ કે જાન કા. એ સબુ જાક નિયમ કાનૂન બેસી આમર એ જા છે એ સબુ જાક માની કરી જો ગાડી કે ચલાઈબો બોલે કા આમર એક્સિડન્ટ ના હે
1: ના હે કઈ ડોર મિશન ન મિલે નહીં કી
0: ડોર મિશન ના લાગે કા કે મરી ગલે મિશા હટાત રે આની કરી મિશા આમ કે કઈ ના હે આમર જીવન આમર મિશા સુરક્ષા એસી છે જો આમ કે કઈ ના રેસી ઈ સર્ટિફિકેટ મોન ઈ કામ કે અમે માનવા નહીં બોલે આમ કે મિશા સે ગાડી કિનવાર મૂલ્યો ફોલેસી આમ કે બાંધી કરી પોલીસ બાબુ થાના થાને લઈ જાયસી.
1: ઓય સત કાતા ખ બાબુ તમાર સાંગરે કાતા એક જબર શરદા લાગલા ઇન્તી સે બડિયા બડિયા કાતા મન કોઈતે રુઆ અમે અમર ભાઈ બહેન મન કે તમાર કાતા કે કેટાઈબુ અર તમાર કાતા કે સુનાઈબુ હે
0: આલે આલે આલે
2: દેખલોસ હાઈ દિન તો કે કોઈલી એ ખાઈટા તર ના ઉપર પાસર લિયો
3: ડમરુ કાય
2: યાદ ડમરુ ઓ એ દે ડમરુ સે ગાડી ચલાઈલા બેલે સે ફોન લગાઈ કરી કાતા ન કર બોલતે રે લી કી નઈ તો કે
3: હે
2: સેન્ટરી કામ કરલે સમાન જોલ દન મિલસી
3: મિલસી
2: કાકે ડોખાઈ દબુ એક્સિડન્ટ રહી જઈ સી આ અસુવિધા ઈ સી
3: હાલે
2: હે કી નઈ એલે એબર જુ ડમરુ જબર બેલાલાની
3: પાણી આઈલાની જુ
2: પાણી મિસા આઈલાની એબર જુ હે
3: જો ચા ગોટ માંગ જુ
2: હા જુ જુ જુ
3: જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ જુ